0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ તાજેતરના નીટ પરીક્ષા પેપર લીકમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને દેશના યુવાનોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આજે સંસદ ભવન સંકુલમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધન અંગે પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નીટ પેપર લીક અંગે માહિતી મળ્યા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
1: आगे पेपर लीक नहीं होने के लिए सख्ती से जो कदम उठाया गया है उसके बारे में भी प्रधानमंत्री जी ने जानकारी दिया और प्रधानमंत्री जी ने ये भी कहा कि पेपर लीक सिर्फ एक राज्य का मामला नहीं है, सिर्फ केंद्र सरकार का मामला नहीं, दलगत राजनीति का विषय नहीं है, ये देश का विषय है और युवाओं का भविष्य के साथ कोई खिलवाड़ नहीं होने के लिए और खिलवाड़ नहीं करने देने के लिए सख्ती से कदम भी उठाए, सजा भी दे दोषियों को और फिर फुल प्रूफ सिस्टम काम जो अभी कर रहे हैं उसमें भी सब मिलकर के करें.
0: તેમણે જણાવ્યું હતું કે શ્રી મોદીએ ભારત દ્વારા અનેક દેશો સાથે કરાયેલા મુક્ત વેપાર કરારો વિશે પણ વાત કરી હતી.
1: प्रधानमंत्री जी ने कहा है जितना भी फ्री ट्रेड एग्रीमेंट हुए हैं उसमें किसानों को लेकर के किसानों का इंटरेस्ट उसको प्राथमिकता देते हुए कोई नुकसान होने नहीं देंगे, उसमें किसानों का हित को सबसे सर्वोच्च ध्यान दिया जाएगा और दिया गया है, इसलिए ये किसानों के हित में और देश हित में रहेगा.
0: શ્રી રિજિજુએ ચોમાસુ સત્ર દરમિયાન તમામ રાજકીય પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો હતો. ભાજપના સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલે જણાવ્યું કે એનડીએ સંસદીય પક્ષની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો, મહિલાઓ અને દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા શ્રી સિગ્રીવાલે કહ્યું કે પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો. સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાયેલી રહી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોના હોબાળાના પગલે નીચલા ગૃહની કાર્યવાહી ચાલી શકી ન હતી. બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવાના સ્પીકરના નિર્ણય બાદ 12 વાગે ફરી શરૂ થઈ હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જ્યારે રાજ્યસભાની સ્થિતિ પણ આવી જ રહેતા સભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ અરવલ્લીની ટેકરીઓ અને પર્વતમાળાઓને લગતા મુદ્દાઓ ઉપર જનતા પાસેથી પ્રતિભાવો મંગાવ્યા. સમાવત સમિતિ 31 ઓગસ્ટ પહેલા સર્વોચ્ચ અદાલતને તેનો વ્યાપક અહેવાલ સુપરત કરશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે રસ ધરાવતા વ્યક્તિઓ msHPCaravalli@gmail.com પર ઇમેલ દ્વારા દસ્તાવેજી પુરાવા અથવા અન્ય ચકાસણી યોગ્ય સામગ્રી દ્વારા તેમના પ્રતિભાવો 3 અઠવાડિયાની અંદર મોકલી શકે છે. સિક્કિમમાં નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન NHPC તિસ્તા સ્ટેજ 6ની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનના કારણે સુરંગમાં લગભગ 25 લોકો ફસાયા હોવાની શક્યતા છે. બચાવ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે વાત કરીને પરિસ્થિતિ અને બચાવ પગલાંની જાણકારી મેળવી હતી. શ્રી મોદીએ મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના મુખ્યમંત્રીને બચાવ પ્રયાસોમાં તમામ શક્ય મદદ અને અસરગ્રસ્ત લોકોને સહાયની ખાતરી આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર, NHPCના અધિકારીઓ, SDRF, NDRF, સિક્કિમ પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો સાથે મળીને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA દ્વારા નોંધાયેલી FIRના આધારે ED બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ED જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા ISIS માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. આ કેસમાં ઇકરા વેલફેર ટ્રસ્ટ, ગાઈડન્સ ઓફ મેનકાઇન્ડ અને બેંગ્લોર સ્થિત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કેસમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ખુલાસો થયો છે કે આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા અને બેંગ્લોરમાં મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. ભારતીય વાણિજ્યિક જહાજ MV ગોલ્ડન લીઓ પર 19મીએ થયેલા હુમલા બાદ ભારતે આજે દિલ્હી ખાતેના રશિયાના રાજદૂત વ્લાદિમીર લાદાનોવને સમન્સ પાઠવ્યું. આ હુમલામાં 4 ભારતીયોના મોત થયા હતા. આ હુમલાની ટીકા કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યની સલામતી, સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડે છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન CDSCOએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી છે, જેનો હેતુ દેશમાં ડેન્ગ્યુ નિવારણ પ્રયાસોને મજબૂત બનાવવાનો છે. ભારતમાં ડેન્ગ્યુ નિવારણ માટે મંજૂર કરાયેલ આ પ્રથમ રસી છે. 4 થી 60 વર્ષની વયના લોકોમાં ડેન્ગ્યુ નિવારણ માટે તેને મંજૂરી આપવામાં આવી છે. આ રસીને યુરોપિયન યુનિયન, UK, સ્વિટ્ઝરલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ સહિત 42 દેશોમાં નિયમનકારી મંજૂરી મળી ચૂકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશની પ્રથમ ડેન્ગ્યુ રસીની મંજૂરી ડેન્ગ્યુ પ્રત્યે ભારતના જાહેર આરોગ્ય પ્રતિભાવમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આજે દિલ્હી ડિવિઝનના ગાઝિયાબાદ નવી દિલ્હી સેક્શન પર માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ રેલવે સેવાઓ ખોરવાઈ હતી. ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ નથી. ડિવિઝનલ રેલવે મેનેજર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ સ્થળ પર પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. 6 ડબ્બા પાટા પરથી ઉતરવાના પરિણામે 53 ટ્રેન પ્રભાવિત થઈ છે, જેમાંથી 24 ટ્રેનને દિલ્હી નવી દિલ્હી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. NDAની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: आकाशवाणी मुंबई। अमिता बड़े राष्ट्रीय बातम्या देत आहे। ठळक बातम्या। विद्यार्थ्यांच्या आंदोलनासह विविध मुद्द्यांवरून विरोधकांनी केलेल्या गदारोळामुळे संसदेच्या दोन्ही सभागृहाचं कामकाज 2 वाजेपर्यंत तहकूब। डेंग्यूवरच्या कुडेंगा या लसीच्या विक्रीला केंद्रीय औषध मानक नियंत्रण संस्थेची परवानगी। आयसिस या दहशतवादी संघटनेत भरती केल्याप्रकरणी बंगळुरूत ईडीचे छापे, 5 जणांना अटक। आणि सिक्कीममध्ये बांधकामाधीन बोगदा कोसळून झालेल्या अपघातात 9 जणांचा मृत्यू, 25 जण अडकल्याची भीती। नीट पेपर फुटीप्रकरणी नवी दिल्लीत विद्यार्थ्यांचं सुरू असलेलं आंदोलन, या आंदोलकांवर पोलिसांनी केलेली कारवाई, या मुद्द्यांसह इतर विविध मुद्द्यांवरून विरोधकांनी गदारोळ घातल्यामुळे आज लोकसभा आणि राज्यसभेचं कामकाज प्रारंभी 12 आणि त्यानंतर दुपारी 2 वाजेपर्यंत संस्थगित करण्यात आलं। यामुळे दोन्ही सभागृहात शून्य प्रहर आणि प्रश्नोत्तराचा तास होऊ शकला नाही। दोन्ही सभागृहांच्या कामकाजाला आज सकाळी 11 वाजता सुरुवात झाल्यानंतर लोकसभेत सभापती ओम बिर्ला यांनी प्रश्नोत्तराच्या तासाला सुरुवात केली। त्यावेळी काँग्रेससह अन्य विरोधी पक्षांच्या नेत्यांनी राजधानी नवी दिल्लीत सुरू असलेलं विद्यार्थ्यांचं आंदोलन आणि त्यांच्यावर पोलिसांनी केलेली कारवाई तसंच इतर विविध मुद्द्यांवरून गदारोळ घालण्यास सुरुवात केली। गोंधळ घालणाऱ्या सदस्यांना सभापतींनी शांतता राखण्याचं आवाहन केलं, तसंच या मुद्द्यांवर नियमानुसार चर्चा केली जाईल असं आश्वासन सभापतींनी दिलं। परंतु त्यानंतरही विरोधी सदस्यांनी गोंधळ सुरूच ठेवल्यानं सभागृहाचं कामकाज दुपारी 12 वाजेपर्यंत तहकूब करण्यात आलं। 12 नंतर सभागृहाच्या कामकाजाला प्रारंभ झाला, परंतु विरोधकांनी गोंधळ सुरूच ठेवल्यानं कामकाज दुपारी 2 वाजेपर्यंत पुन्हा तहकूब झालं। राज्यसभेचं कामकाज सुरू झाल्यानंतर अध्यक्ष सी राधाकृष्णन यांनी विरोधी पक्षनेते मल्लिकार्जुन खरगे यांच्या वाढदिवसानिमित्त अभिनंदनाचा प्रस्ताव मांडला। त्यावर खरगे यांनी आभार मानत दिल्लीत विद्यार्थ्यांचं सुरू असलेलं आंदोलन आणि त्यावर पोलिसांनी केलेल्या लाठीचार्ज प्रकरणाच्या चौकशीची मागणी केली। त्याला सत्ताधारी सदस्यांनी आक्षेप घेतला, त्याला प्रत्युत्तर म्हणून विरोधकांनीही गोंधळ घालायला सुरुवात केल्यानं अध्यक्षांनी सभागृहाचं कामकाज दुपारी 12 वाजेपर्यंत स्थगित केलं। 12 नंतर पुन्हा सभागृहाच्या कामकाजाला सुरुवात झाली, तेव्हा विरोधकांचा गोंधळ कायम राहिल्यानं कामकाज दुपारी 2 वाजेपर्यंत तहकूब झालं। कर्करोग आणि अन्य संसर्गजन्य रोगांवरच्या उपचारांना चालना देण्यासाठी भारतीय वैद्यकीय संशोधन परिषदेनं आज भारतातल्या आघाडीच्या औषध निर्माण आणि लस उत्पादकांना 3 स्वदेशी जैववैद्यकीय तंत्रज्ञानाचे परवाने मिळण्याची प्रक्रिया सुलभ केली। या तंत्रज्ञानामुळे अद्ययावत उपचार पद्धती आणि लसींच्या स्वदेशातल्या विकासाला चालना मिळेल असं आरोग्य आणि कुटुंब कल्याण मंत्रालयानं म्हटलं आहे। हे तंत्रज्ञान हस्तांतरण सार्वजनिक निधीतून होणाऱ्या संशोधनाचं परवडणाऱ्या दरात आरोग्य सेवा मिळण्याच्या प्रक्रियेला गती देण्यासाठी आणि भारताची जैववैद्यकीय नवोपक्रम परिसंस्था मजबूत करण्याच्या दिशेनं उचललेलं महत्वाचं पाऊल आहे। केंद्रीय औषध मानक नियंत्रण संस्थेनं डासांमुळे उद्भवणाऱ्या डेंग्यू या आजारावरच्या कुडेंगा या लसीच्या विक्रीला परवानगी दिली आहे। डेंग्यू या आजाराच्या प्रतिबंधासाठी देशात मान्यता मिळालेली ही पहिलीच लस असून 4 ते 60 वयोगटातल्या व्यक्तींमध्ये डेंग्यू आजाराच्या प्रतिबंधासाठी त्याला मंजुरी देण्यात आली आहे। या लसीला युरोपियन युनियन, युनायटेड किंगडम, स्वित्झर्लंड, इंडोनेशिया, मलेशिया आणि थायलंडसह 42 देशांमध्ये यापूर्वीच नियामक मान्यता आली आहे। डेंग्यू आजाराबाबत देशाच्या सार्वजनिक आरोग्य विषयक प्रतिसादाला हा महत्वाचा टप्पा असून हा निर्णय सध्या सुरू असलेल्या डेंग्यू प्रतिबंध, देखरेख आणि जलद निदान या प्रक्रियेला पूरक ठरेल असं आरोग्य आणि कुटुंब कल्याण मंत्रालयानं म्हटलं आहे। राष्ट्रपती द्रौपदी मुर्मू 3 देशांच्या दौऱ्यावर असून आज त्यांच्या दौऱ्याचा 2रा दिवस आहे। राष्ट्रपती मुर्मू यांचं आज सकाळी उत्तर मॅसेडोनियामध्ये दाखल झाल्या। भारताच्या राष्ट्रपतींनी उत्तर मॅसेडोनियाला भेट देण्याची ही पहिलीच वेळ आहे। या भेटीत राष्ट्रपती त्यांच्या मॅसेडोनियाच्या राष्ट्रपती गोर्डाना सिलजानो स्कोवा डाउकोनोवा यांच्याशी द्विपक्षीय चर्चा करणार आहेत। या दौऱ्यात राष्ट्रपती मुर्मू उत्तर मॅसेडोनियाचे प्रधानमंत्री आणि संसदेच्या सभापतींचीही भेट घेणार आहेत। त्यानंतर त्या उत्तर मॅसेडोनियाच्या संसदेला आणि भारत उत्तर मॅसेडोनिया व्यापारी मंचालाही संबोधित करतील। दोन्ही देश कृषी, औषध निर्माण, विज्ञान तसंच तंत्रज्ञान, माहिती तंत्रज्ञान क्षेत्रांमधील आर्थिक संबंध वृद्धिंगत करण्यासाठी उत्सुक आहेत। या राष्ट्रीय बातम्या आकाशवाणीच्या मुंबई केंद्रावरून देत आहोत. आकाशवाणी मुंबईच्या एअर न्यूज मुंबई या इंस्टाग्राम पेजवर तुम्हाला दिवसभर महत्त्वाच्या बातम्या वाचता येतील. राष्ट्रीय बातमीपत्रात आपलं पुन्हा एकदा स्वागत. आयसिस या दहशतवादी संघटनेमध्ये युवकांना भरती करायला सहाय्य केल्याप्रकरणी ईडी अर्थात सक्तवसुली संचालनालयाच्या बंगळूर विभागानं आज 5 जणांना अटक केली. या प्रकरणी राष्ट्रीय तपास संस्थेनं दाखल केलेल्या FIR ईडीनं आज 8 ठिकाणी शोध मोहीम हाती घेतली. बंगळुरू इथल्या इकरा वेलफेअर ट्रस्ट, गायडन्स फॉर मॅनकाइंड या संस्था आणि इतर व्यक्तींचा यात समावेश असल्याची तक्रार ईडीनं नोंदवली होती. त्यानंतर एनआयएनं बेकायदेशीर कृत्य प्रतिबंधक कायद्याअंतर्गत आरोपपत्र दाखल केलं. आरोपी बंगळूरमधल्या तरुणांना आयसिसमध्ये सामील करण्यासाठी एका प्रतिबंधित दहशतवादी संघटनेच्या संपर्कात असल्याचं आरोपपत्रातून उघड झाल्याचं एनआयएनं म्हटलं आहे. या प्रकरणी पुढला तपास सुरू आहे. अरवली पर्वतरांगा आणि त्यासंबंधित विविध मुद्द्यांवर नागरिकांकडून सूचना, हरकती आणि अभिप्राय मागवण्यात आले आहेत. यासंदर्भात सर्वोच्च न्यायालयाने स्थापन केलेल्या उच्चस्तरीय समितीनं नागरिकांना आपली मतं नोंदवण्याचं आवाहन केलं आहे. अरवली पर्वतरांगा तसंच त्यासंबंधित अन्य विषयांचा सखोल अभ्यास करण्यासाठी सर्वोच्च न्यायालयानं मे 2026 या उच्चस्तरीय समितीची स्थापना केली होती. ही समिती 31 ऑगस्टपूर्वी अहवाल सर्वोच्च न्यायालयात सादर करणार आहे. सिक्कीममध्ये नामची जिल्ह्यात आज भूस्खलन झाल्यामुळे सामरडुंग इथल्या 3 टप्पा 6 जलविद्युत प्रकल्पाचा बांधकामाधीन बोगदा कोसळून झालेल्या अपघातात 9 जणांचा मृत्यू झाला तर बोगद्यामध्ये 25 जण अडकल्याची शक्यता आहे. या ठिकाणी बचावकार्य सुरू असल्याची माहिती नामची जिल्हा पोलिसांनी दिली. या दुर्घटनेबद्दल राष्ट्रपती द्रौपदी मुर्मू यांनी शोक व्यक्त केला आहे. प्रधानमंत्री नरेंद्र मोदी यांनी आज सिक्कीमचे मुख्यमंत्री प्रेमसिंग तमांगगोले यांच्याशी दूरध्वनीवरून संवाद साधला आणि बचाव कार्याचा आढावा घेतला. त्यांनी प्रधानमंत्री मदत निधीतून मृतांच्या कुटुंबाला 2 लाख रुपये तर जखमींना प्रत्येकी 50,000 रुपयांची मदत जाहीर केली आहे. नामची जिल्हा प्रशासन, SDRF, NDRF, सिक्कीम पोलीस, अग्निशमन दल आणि इतर संबंधित विभागांच्या समन्वयानं बचाव मोहीम सुरू आहे. आसाममध्ये अनेक जिल्ह्यांमध्ये आलेल्या पुराचा 3.5 लाखांपेक्षा जास्त नागरिकांना फटका बसला आहे. लष्करासह विविध यंत्रणा बचाव कार्य राबवत आहेत. अप्पर आसामच्या काही भागात रेल्वे रुळांवर पुराचं पाणी साचल्यामुळे आज सलग दुसऱ्या दिवशी रेल्वे सेवा विस्कळीत राहिली. ईशान्य सीमा रेल्वेनं अनेक गाड्या रद्द केल्या, काही गाड्या मध्येच थांबवल्या तर काही अन्य मार्गांवर वळवल्या आहेत. विविध ठिकाणी अडकलेल्या प्रवाशांसाठी विशेष गाड्यांची घोषणा केली आहे. राज्यातल्या 11 जिल्ह्यांमध्ये एकूण 101 मदत छावण्या आणि मदत केंद्र उभारण्यात आली असून या ठिकाणी सध्या 9,606 विस्थापित लोक आश्रय घेत असल्याचं राज्य आपत्ती व्यवस्थापन विभागानं सांगितलं. ईशान्य भारतात मुसळधार पावसामुळे अनेक ठिकाणी पूरस्थिती निर्माण झाली आहे. नागालँडमध्ये मोन जिल्ह्यात पूर आणि भूस्खलनामुळे मृत्युमुखी पडलेल्यांची संख्या 9 पोचली आहे. परिस्थितीमुळे राज्यातलं जनजीवन विस्कळीत झालं असून 7,000 जास्त नागरिक प्रभावित झाल्याचं राज्य आपत्ती प्रतिसाद विभागानं म्हटलं आहे. भारतीय हवामान विभागानं हिमाचल प्रदेश, जम्मू काश्मीर, लडाख आणि मुझफ्फराबादमध्ये आज मुसळधार ते अतिमुसळधार पावसाचा रेड अलर्ट जारी केला आहे. तसंच दिल्ली, हरियाणा, चंदीगड, पंजाब, उत्तर प्रदेश, उत्तराखंड, बिहार, पूर्व मध्य प्रदेश, गोवा, मध्य महाराष्ट्र आणि ईशान्य भारतातल्या काही भागांना आज मुसळधार पावसाचा ऑरेंज अलर्ट दिला आहे. येत्या 3 दिवसात आंध्र प्रदेश, जम्मू काश्मीर, लडाख, तमिळनाडू, पुदुच्चेरी आणि कराईकल इथं विजांच्या कडकडाट आणि वादळी वाऱ्यांसह पाऊस पडण्याची शक्यता आहे. रशियानं MV गोल्डन लिओ या व्यापारी जहाजावर केलेल्या हल्ल्यात 4 भारतीय नागरिकांचा मृत्यू झाल्याबद्दल भारतानं आज रशियन दूतावासाचे हंगामी अधिकारी व्लादिमीर लाडानोव यांच्याकडे तीव्र चिंता आणि निषेध व्यक्त केला. अशा प्रकारच्या हल्ल्यांमुळे आंतरराष्ट्रीय सागरी व्यापाराची सुरक्षितता आणि स्थैर्य धोक्यात येत असून व्यापारी जहाजांना लक्ष केल्यामुळे निष्पाप नागरिकांचा बळी जाणं स्वीकार्ह नसल्याचं परराष्ट्र मंत्रालयानं यावेळी स्पष्ट केलं. ठळक बातम्या पुन्हा एकदा. विद्यार्थ्यांच्या आंदोलनासह विविध मुद्द्यांवरून विरोधकांनी केलेल्या गदारोळामुळे संसदेच्या दोन्ही सभागृहाचं कामकाज 2 वाजेपर्यंत तहकूब. डेंग्यूवरच्या कुडेंगा लसीच्या विक्रीला केंद्रीय औषध मानक नियंत्रण संस्थेची परवानगी. आयसिस या दहशतवादी संघटनेत भरती केल्याप्रकरणी बंगळुरूत ईडीचे छापे, 5 जणांना अटक. आणि सिक्कीममध्ये बांधकामाधीन बोगदा कोसळून झालेल्या अपघातात 9 जणांचा मृत्यू, 25 जण अडकल्याची भीती. याबरोबरच आकाशवाणी मुंबई केंद्रावरचं हे राष्ट्रीय बातमीपत्र संपलं. पुन्हा भेटूया 3 वाजता आकाशवाणी मुंबईच्या प्रादेशिक बातमीपत्रात. नमस्कार.

1931માં ઉમાશંકર જોશીને ગુજરાત વિદ્યાપીઠમાં રહેવાનું થયું. ગુજરાત વિદ્યાપીઠમાં ઉમાશંકર જોશી રહે અને બાજુમાં સાબરમતી આશ્રમમાં ગાંધીજી. એક રવિવારે ઉમાશંકર જોશી વિદ્યાપીઠ પહોંચી ગયા અને આ શું, ગાંધીજી ત્યાં વર્ગો લઈ રહ્યા હતા એટલે ઉમાશંકર જોશી શાંતિથી વર્ગમાં છેલ્લી બેન્ચ પર બેસી ગયા અને આખો વર્ગ એમણે અટેન્ડ કરીને ગાંધીજી પાસેથી તેઓ શીખ્યા. 1931માં એમણે ચરખો ચલાવવાનું શરૂ કર્યું અને દિવસમાં લગભગ 6 કલાક સુધી તેઓ ચરખો ચલાવતા. મિત્રો, 20 વર્ષનો યુવાન જ્યારે પહેલું કાવ્ય લખે તો એ રોમાન્ટિક કાવ્ય હોય ને, પ્રેમનું કાવ્ય. પરંતુ ના, અહીં તો રાષ્ટ્રપ્રેમ પહેલો, રાષ્ટ્રચેતના પહેલી, કારણ કે ગાંધીજી પાસેથી જ આ 20 વર્ષના યુવાનને રાષ્ટ્રચેતનાની, વિશ્વ શાંતિની પ્રેરણા મળી હતી. એટલે આ યુવાને, 20 વર્ષના ઉમાશંકર જોશીએ વિશ્વ શાંતિ

12 માર્ચ 1930 દાંડીકોચ. એની આગલી સાંજે એટલે કે 11 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પ્રવચન આપ્યું અને ઉમાશંકર જોશી આ પ્રવચનમાં જોડાયા. એમણે ગાંધીજીનું આખું પ્રવચન સાંભળ્યું. ઉમાશંકર જોશી જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ આવ્યા અને બીએ અર્થવ્યવસ્થા સાથે કર્યું. જ્યારે તેઓ બીએ ભણી રહ્યા હતા ને ત્યારે એમનું જ ગંગોત્રી કાવ્ય ભણાવવામાં આવી રહ્યું હતું અને એમણે એમએ ગુજરાતી અને સંસ્કૃત સાથે કર્યું. તેઓ ગુજરાત વિદ્યાપીઠના જ નહીં પરંતુ શાંતિનિકેતનના પણ કુલપતિ બન્યા અને હા, રાજ્યસભામાં સંસદ સભ્ય પણ ખરા. કટોકટીના સમયે તેઓ મૌન ન રહ્યા. જે લોકોને જે શબ્દો સંભળાવવાના હતા એ એમણે નીડર પ્રમાણે નીડરતાથી કહ્યા અને હા, સંસ્કૃતિ નામનો સામાયિક પણ તેઓ ચલાવતા હતા. મિત્રો, અત્યાર સુધી આપે જેટલા ગીતો સાંભળ્યા અને હવે પછી આપ જે ગીત સાંભળશો એ હતા ઉમાશંકર જોશીના ગીતો.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં હું છું તરુલતા કરોડિયા. મિત્રો, આજે ઉમાશંકર જોશીની જન્મજયંતિ અને અત્યાર સુધી આપણે ઉમાશંકર જોશીના ગીતો માણ્યા, એમના વિશેની વાતો કરી. પરંતુ આજે પદ્મશ્રી અવિનાશ વ્યાસની પણ જન્મજયંતિ છે. તો આકાશવાણી ગીત ગુર્જરી પરિવાર અવિનાશ વ્યાસને શતશત નમન કરી શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. અવિનાશ વ્યાસ એટલે એક માણસનો કાફલો, એક માણસનો મેળો, અનુભવોની યુનિવર્સિટી. મિત્રો, એક પણ ગુજરાતી એવો નહીં હોય જેણે અવિનાશ વ્યાસનું કોઈ ગીત ક્યારે જ નહીં સાંભળ્યું હોય, અથવા તો ગણગણ્યા ન હોય, અથવા તો એના પર ગરબા ન કર્યા હોય. 190 કરતાં પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું અને 10,000 કરતાં પણ વધુ ગીતો એમણે લખ્યા છે. મુકેશ, મન્ના ડે, લતા મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી જેવા અનેક નોન ગુજરાતી ગાયક કલાકાર પાસે એમણે ગુજરાતી ગીતો ગવડાવ્યા.

રચાયું આ હતું તું તું તું તું જે હજુ પણ એટલું જ લોકપ્રિય છે. મિત્રો, એમણે હિન્દી ફિલ્મોમાં અનેક હિન્દી ફિલ્મોમાં ગીતો લખ્યા પણ છે અને ગાયા પણ છે. ગુજરાતીમાં પણ એમણે ગીતો ગાયા છે. તો બન્યું એવું કે એમની ફિલ્મ આવવાની હતી અને પ્રીમિયર શો હતો અને કોઈકે એવું કહ્યું કે ફિલ્મ તો બહુ સારી બની છે પરંતુ સંગીત નબળું છે. બસ અવિનાશ વ્યાસ દુઃખી થઈ ગયા, કારણ કે સંગીત એમનું હતું. એટલે એ પોતાના ગામ પહોંચ્યા. દિવાળી હતી અને દિવાળીમાં તેઓ અંબાજી ધામ ગયા સજળે. એટલે આંખમાં અશ્રુ સાથે એમણે માતાની પ્રાર્થના કરી અને જે ફિલ્મના ગીતો માટે એવો રિવ્યૂ આપ્યો હતો કે સંગીત નબળું છે, એ ફિલ્મના બધા જ ગીતો હિટ થયા. આ હતી અવિનાશ વ્યાસની કમાલ અને માં અંબા પરની એમની શ્રદ્ધા. એમણે કોઈ દિવાળી ચૂકવી નથી અંબાધામ જવામાં, અને જ્યારે પણ અંબાજીની સામે તેઓ જતા ત્યારે એમની આંખો આંસુઓથી ભરેલી રહેતી.

કાલીન એટલે ગાંધીજી જ્યારે હાકલ કરી હતી ત્યારે એમણે પણ પોતાનો બીએનો અભ્યાસ છોડી દીધો હતો અને અવિનાશ વ્યાસ સાથે તેઓ ભગિની સમાજમાં જોડાયા હતા અને અનેક ગરબાઓ એમણે ગોઠવ્યા હતા. એટલું જ નહીં, ભદ્રિકા ગાંધીનો આ જે વારસો છે એ એમની વહુ દક્ષાબેન ગાંધી સંભાળ્યા અને દક્ષાબેન ગાંધીએ પણ ભગિની સમાજમાં અનેક ગરબાઓ બેસાડ્યા, ગોઠવ્યા. તો મિત્રો, આપણે વાતો કરી રહ્યા છીએ જ્યારે અવિનાશ વ્યાસની, તો તેમણે સ્વાતંત્ર્યના અનેક આંદોલનમાં ભાગ લીધો, ગાંધીજીના અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો અને એક વખત પોલીસની સાથેની ઝપાઝપીમાં એમની આંગળીઓમાં ખૂબ માર વાગ્યો અને આપણે મુઠ્ઠી વાળવા માટે આંગળીઓને જે રીતે બંધ કરીએ એ રીતે તેઓ બંધ કરી શકતા નહોતા. આપણી આંગળીઓ પાછળની તરફ વળતી નથી, પરંતુ એમની આંગળીઓ પાછળની તરફ વળતી. તેઓ લતા મંગેશકરના ગુરુબંધુ ઉસ્તાદ અમાન અલી ખાં ભીંડી બજારવાલે, એમની પાસેથી એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી અને આશા પારેખ સાથે એમણે નૃત્ય નાટિકા ચૌલા દેવી કરી.

डियाडे डे मित्रों, हाँ, किशोर कुमार पासे डियाडे डे पण करावियो। दरेके दरेक मूडना गीत गाया, हालरडा होय, गजल होय, कव्वाली होय, प्रेम गीत होय, विरह गीत होय, एवो एके मूड नथी जे एमणे न पकड्यो होय, એમણે સંગીતબદ્ધ ન કર્યો હોય અથવા તો એના પર ગીત ન બનાવ્યું હોય। આવા હતા અવિનાશ વ્યાસ। તો ફરી એકવાર ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસને ભાવભીની શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ। અને આ સાથે જ મને તરુલતા કરોડિયાને હવે આપો રજા, ફરી મળીશું વચન સાથે। નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર।